તુસે સુંરે સી સારાઈખી પ્રોગ્રામ છોક માહીતી એ આકાશવાણી વર્લ્ડ સર્વિસ દેંદી પંજાબી સેવાએ શામ દે 5 વાજ કે 3 મિનિટ હો રહે ને પેશ કર રહ્યા પ્રોગ્રામ દેશ પંજાબ